કલ્યાણ સંબંધી સૂચના. કૃષિ બેંક કેન્દ્ર સમિતિનો ચાલુ આર્થિક વર્ષ 2084-85 સ્વીકૃતિ વાર્ષિક કાર્યક્રમ અનુસાર કૃષિ વ્યવસાય પ્રદાન અનુદાન નિયમાવલી 2078 ર પ્રદેશ કૃષિ વ્યવસાય પ્રદાન અનુદાન ચૌથો સંશોધન માપદંડ 2084 અનુસાર શરતહરૂ પાલના ગર્ને ગરી કાર્યક્રમ કાર્યાન્વયનકા લાગિ સમિતિ જિલ્લાભિત્ર ઇચ્છુક કૃષક, કૃષિ સંઘ, કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી, કૃષિ ફર્મહરૂબાટ યો સૂચનાલે પ્રકાશિત ભએકો મિતિલે 21 દિન અર્થાત અસોજ 19 ગતિસમ્મ તોકિએકો ઢાંચામા કાર્યક્રમ પ્રસ્તાવ સહિત તપસિલ કાગજા પ્રસ્તાવમાં કાર્યાલયમાં કાર્ય સમયભિત્ર પ્રસ્તાવ દર્તા ગર્ન હુનકા લાગિ યો સૂચના પ્રકાશિત ગરિએકો છ. સાથી રીત નપુગેકા વા મ્યાદ નાગી આયેકા પ્રસ્તાવહરૂ દર્તા ગરિનેછ. કાર્યક્રમહરૂ પદ્માલકો પ્રભાવ ક્ષેત્રમાં સંરક્ષણકા લાગિ સામુદાયિક બીઉ બેંક સંચાલન કાર્યક્રમ કુલ લાગતમાં અધિકતમ 85%, બજેટ 3 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદારહરૂ પદ્માવતીકો પ્રભાવ ક્ષેત્રભિત્ર રૈથાને કૃષિ બાલી ઉત્પાદન ગરેકા ઇચ્છુક કૃષકસમ્મ કૃષિ સહકારી. આયોજના કૃષિ વસ્તુ બ્રાન્ડિંગ, પેકેજિંગ યંત્ર ઉપકરણ ર સામગ્રી ખરીદમાં 50% અનુદાન, કુલ લાગતમાં અધિકતમ 50%, બજેટ 8 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદાર થાને વિશિષ્ટ પહેચાન ભએકા કૃષિ ઉપજ બાલી તથા વસ્તુ ઉત્પાદન ગરેકા ઇચ્છુક કૃષકસમ્મ કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. અલૈંચી પ્રશોધનકા લાગે સુધારીએકો ભરતી ખરીદમાં 50% અનુદાન સહિત, કુલ લાગતકો અધિકતમ 50%, બજેટ 7,50,000. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદારહરૂ ન્યૂનતમ 20 રોપણી ઉત્પાદનશીલ અલૈંચી બગૈચા ભરેકા કૃષકસમ્મ કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. સુનામ ઉત્પાદન ક્ષેત્રમાં તરકારી અધિકતમ સાઝેદારી 50%, લાગતકો અધિકતમ, બજેટ 5 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદારહરૂ ન્યૂનતમ 5 રોપણી. ફલફૂલ સુકાવને સોલાર ડાયડ પ્રવર્ધન અધિકતમ સાઝેદારી 50%. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાઝેદારહરૂ ક્ષેત્રફળમાં તરકારી ખેતી ગરેકો કૃષકસમ્મ કૃષક સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. કાર્યાલયબાટ તોકિએકો ઢાંચા અનુસાર આવેદન ર પ્રસ્તાવના વ્યક્તિગત કૃષકો હકમાં પ્રતિ આવેદન રૂ 100, સંસ્થાગત સમૂહ રહકારી ફાર્મ સમિતિ આદિને પ્રતિ આવેદન રૂ 200 કો ભૂસર રાષ્ટ્રીય વાણિજ્ય બેંક લિમિટેડકો ખાતા નંબર 1-3-0-1-2-0-2-3-0-1-4-0માં રાજસ્વ શીર્ષક 14-229 કાર્યાલય કોડ નંબર 21-20-10-90-11માં આવેદન દસ્તુર બાપત જમા ગરી શુલ્ક સકલ ભૂસર પેશ કરવુપર્નેછ. સંબંધિત કૃષક સંઘ સંસ્થા ફર્મકો દર્તા તથા નવીકરણ ભએકો પ્રમાણપત્રકો પ્રતિલિપિ, સંઘ દર્તાકો પેન વા ભ્યાટકો પ્રમાણપત્રકો પ્રતિલિપિ, આર્થિક વર્ષ 2082-83કો કરચુક્તાકો પ્રમાણપત્રકો પ્રતિલિપિ, કૃષિ સહકારી નિજી ઉદ્યમી કંપનીકો હકમાં ગત આર્થિક વર્ષ 2082-83કો લેખા પરીક્ષણકો પ્રતિવેદનકો પ્રમાણિત પ્રતિલિપિ, સ્થાનીય તહકો કૃષિ વિકાસ શાખાકો સુપારિશ, કાર્યક્રમ સંચાલન હુને સ્થાન જગ્ગા જમીનકો સ્વામિત્વ ખુલ્ને ગરી જગ્ગા ધની પૂર્જા જગ્ગા ધનીકો નાગરિકતા વા ભાડાકો જગ્ગા ખેતી ભવનમાં 5 વર્ષ વા સ્થાયી સંરચનાકા લાગે કમતીમાં 10 વર્ષકો સમજૌતા, નિવેદકો નાગરિકતા વા પરિચય ખુલ્ને પ્રમાણપત્ર, સમૂહ તથા સહકારીકો હકમાં કાર્યક્રમ માગકો બેઠકો નિર્ણયકો પ્રતિલિપિ, આવેદકો દોહોરો પર્ને ગરી એસી કાર્યકા લાગે અન્ય નિકાયબાટ અનુદાન નલિએકો નલિને સો ઘોષણા ગરેકો આવેદન પત્ર, પ્રાવધિક જ્ઞાન તથા અનુભવ ભે ત્યસકો પ્રમાણપત્રકો પ્રતિલિપિ ર કાર્યક્રમ અનુસાર માગ ગરેકા આવશ્યક કાગજાતહરૂ પૂર્ણ નભએમાં કૃષિ વ્યવસાય પ્રદાન અનુદાન નિયમાવલી 2078 અનુસાર પ્રસ્તાવ સ્વત રદ્દ હુનેછ. માથે ઉલ્લેખિત કાર્યક્રમહરૂમાં પ્રસ્તાવના પેશકા લાગી આવશ્યક પર્ને પ્રસ્તાવનાકો ઢાંચા, સંબંધિત કાર્યક્રમ સંચાલન સંબંધી માપદંડ કૃષિ જ્ઞાન કેન્દ્ર સોલુખુમ્બુકો વેબસાઇટબાટ પ્રાપ્ત ગર્ન સક્નુહુનેછ. આવેદકહરૂલે વિગત 3 આર્થિક વર્ષભિત્ર વિભિન્ન નિકાય કાર્યાલય વા અન્ય આયોજનાબાટ રૂ 5 લાખ વર્ષભન્દા બધિક અનુદાન પ્રાપ્ત ગરેકો દેખિએમાં ઉક્ત આવેદકહરૂકો પ્રસ્તાવના ર આવેદન દર્તા નહુને બ્યોહोरा सम्बन्धित सबैलाई जानकारी गराइन्छ. साथै कार्यक्रमका बारेमा थप जानकारीका लागि कार्यालयको सम्पर्क नम्बर 038-35-121 र 98-69-55-76 सम्पर्क गर्न सक्नुहुनेछ. गर्मी पुरस्कार बाली संरक्षण अधिकृत कृषि ज्ञान केन्द्र सोलुखुम्बु.
कृषि ज्ञान केन्द्र सुलुखुम्बुको कृषि प्रबन्धन कार्यक्रम सञ्चालन हुन सम्बन्धी सूचना। कृषि ज्ञान केन्द्र सुलुखुम्बुको चालू आर्थिक वर्ष 2083-84 को स्वीकृत वार्षिक कार्यक्रम अनुसार प्राङ्गणिक कृषि प्रबन्धन कार्यक्रम सञ्चालन गर्नुपर्ने भएको हुँदा प्रदेश तथा स्थानीय तहमा सशस्त्र वित्तीय हस्तान्तरण भएका कृषि विकास कार्यक्रम कार्यान्वयन कार्यविधि 2082 को अधीनमा रहे इच्छुक कृषक सम्म कृषि फर्म कृषि सहकारीले आवश्यक कागजात सहित यो सूचना प्रकाशित भएको मितिले 21 दिन अर्थात यही असोज 19 गते भित्र कृषि ज्ञान केन्द्र सोलुखुम्बु वा कार्यालयको इमेल akcsolukhumbu@gmail.com अनुसूची 2 अनुसारको आवेदन दर्ता गर्नुहुन सम्बन्धित सबैलाई जानकारीका लागि यो सूचना प्रसारित गरिएको छ। कार्यक्रमको विस्तृत विवरण। कार्यक्रमको नाम संघीय सशक्त अनुदान प्राङ्गणिक कृषि प्रबन्धन कार्यक्रम। उपलब्ध हुन सक्ने अधिकतम अनुदान प्रतिशत लागतको अधिकतम 50%-85%। प्रस्ताव पेश गर्न सक्ने साझेदार कृषक कृषक समूह कृषि फर्म कृषि सहकारी। कार्यक्रमको लक्ष्य 1 बजेट 10 लाख। निवेदनका साथ पेश गर्नुपर्ने कागजातहरू कार्यबाट तोकिएको ढाँचा अनुसार आवेदन र प्रस्तावना सम्बन्धित कृषक समूह संस्था फर्मको दर्ता तथा नवीकरण भएको प्रमाणपत्रको प्रतिलिपि समूह संस्थाको चयन वा भ्याट प्रमाणपत्रको प्रतिलिपि आर्थिक वर्ष 2082-83 कर चुक्ताको प्रमाणपत्रको प्रतिलिपि कृषि सहकारी निजी उद्यमी कम्पनीको हकमा गत आर्थिक वर्ष 2082-83 लेखा परीक्षण प्रतिवेदनको प्रमाणित प्रतिलिपि स्थानीय तहको कृषि विकास शाखाको सिफारिश। कार्यक्रम सञ्चालन हुने स्थान जग्गा जमिनको स्वामित्व खुल्ने गरी जग्गा धनी पूर्जा जग्गा धनीको नागरिकता वा भाडाको जग्गा खेती भएमा 5 वर्ष स्थायी संरचनाका लागि कम्तीमा 10 वर्षको सम्झौता निवेदकको नागरिकता वा परिचय खुल्ने प्रमाणपत्र र बैठकको निर्णयको प्रतिलिपि आवेदकले दोहोरो पर्ने गरी यसै कार्यका लागि अन्य निकायबाट अनुदान नलिएको नलिनेछु घोषणा पत्र प्राविधिक ज्ञान वा अनुभव भए त्यसको प्रमाणपत्रको प्रतिलिपि। माथि उल्लेखित कार्यक्रममा प्रस्तावना पेश गर्नका लागि आवश्यक पनि प्रस्तावनाको ढाँचा र सम्बन्धित कार्यक्रम सञ्चालन सम्बन्धी प्रदेश तथा स्थानीय तहमा सशर्त वित्तीय हस्तान्तरण भएका कृषि विकास कार्यक्रम कार्यान्वयन कार्यविधि 2082 कृषि ज्ञान केन्द्र सोलुखुम्बुको वेबसाइटमा प्राप्त गर्न सक्नुहुनेछ। साथै कार्यक्रम बारे थप जानकारीका लागि कार्यालयको सम्पर्क नम्बर 0385130 98 69 9545 76 मा सम्पर्क गर्न सक्नुहुनेछ। परमेश्वर कुमार बाली संरक्षण अधिकृत कृषि ज्ञान केन्द्र सोलुखुम्बु।